ફાવા લિવિ ફતું અલમુ લિબિ ફાવા મીહા દિનવી ખલેગ ફાનુ ખાળી હિંગવા લિવમ ગ કુરિં ખલેગ ફાનુ ગ અરિહ તિમં એ ગેનસ દીફાનમે દેં એ ખલેગ ફાનુ ગ અરિહુ ગ એ તખ્તુ બેહટ્ટિફા હુટ્ટા ફેનવડાગિં હિંદુ એ ખલેગ ફાનુ વિદાળવી મિકમ મિવી અહુરિં ગે વેરિ રસકલાંગે ફાદુલવંત કમુને એઈ અહુરિં નિઅમત શુકુર કુરનીતો નુવત દેકોળુ વેરિ વણીતો ઇમ્તિહાન કુરેવ્વુ મટ્ટકે શુકુર કુરા મીહા દન્નાશ ફહે એના શુકુર કુરા કં કશવરી હમ એનાગે અમિલ્લ નફસશે અદિ નિઅમત દેકોળુ હદા મીહા દન્નાશ ફહે હમ કશવરું અહુરંગે વેરિ રસકલાંગી ફુદિ વોડિગંવા દીલતિવંત રસકલાંગી.